0: સાવણ મહિને બિરખા ભી છોકી હોસી ઓર જેઠ મહિનો તપાવે જરૂર હૈ પણ રાજસ્થાની લોગારો હોસલો ભી તપ પર કુંદન બન જાયા કરે હે ઇન્ડી તાવ મે તો સાવણરી આસ બંધ્યા કરે હે ઓર જદ બાત રાજસ્થાન રી કરી રહ્યા આપા તો રાજસ્થાન રી ઓળખાણ રેતરા ટીબા શું હૈ ઓર રેતરા ટીબા રી ઓળખાણ હૈ ઊંટ શું ઇની ખાતર ઈ ઊંટ ને થાર રો જહાજ ભી કહે કરે હે અટેરે લોગારે આજીવિકા રો સાધન હૈ ઊંટ
1: બિલકુલ ઓર ક્યા કરે કે ભાઈ રાજસ્થાન રી આજ કી તપતી બાળુ રેત હૈ ઇન માન ઊંટ હી એડી હૈ જો કો આરામ સવારી લેન જાલ સકે હૈ ઓર વો ચાલ સકે હૈ ક્યુંકે ઉના પેર બડા ગદ્દેદાર ભી હૈ
0: ઓર ઊંટ ને રાજસ્થાન રો રાજ્ય પશુ ભી રો ભી દરજો મિલ્યોડો હૈ ઊંટ રે દેવતા રે રૂપ રે મેને પાબુજી એજી કો પૂજ્યા જાવે ઇણા ને રાજસ્થાન મે ઊંટ લાણે રો શ્રેય હૈ જી કો મિલ્યોડો હૈ
1: બિલકુલ ઓર પર ઊંટ ને આપણે રાજ્ય પશુ રો દરજો કદે દિયો હો 19 સપ્ટેમ્બર 2014 માં ઇને રાજ્ય પશુ રો દરજો દરિજ્યો હો ઊંટારી સંખ્યારી દ્રષ્ટિ હું દેખા તો ભારત હૈ ઇન માન એકાધિકાર રાખ્યા કરે રાજસ્થાન રી અગર આપા વાત કરા તો 18 ઊંટ હૈ વે સબો કમ અગર કે આવા તો પ્રતાપગઢ મે કમ ઊંટ પાયા જાવે ઊંટ અનુસંધાન કેન્દ્ર રી વાત કરા તો વો જોહડ બીડ બિકાનેર મે હૈ ઓર કેમલ મિલ્ક ડેરી રી વાત કરા તો વા ભી બિકાનેર રે માય હૈ પર સવારી વાસ્તે કટારા ઊંટ પ્રસિદ્ધ હૈ
0: સવારી વાસ્તે આપણે દેખા નહીં મંજુ જી તો રાજસ્થાન મે આપણે નાશણા મે દેખા આપા તો બટે નૌજવાન જી કા હે થાર મરુસ્થલ મે બટે ઊંટા રો ઉપયોગ કર્યા કરે
1: બિલકુલ સેના રા જવાન હે મરુસ્થલ રા નાશણા રો ઊંટા રો પ્રયોગ કરા કરે પણ ફળોદી રો જો કો કે યા કરે ગોમઠ હે ગામ હે 18 ઊંટ આપરી સવારી વાસ્તે બહુ પ્રસિદ્ધ હે
0: અચ્છા
1: ઓર બિકાનેર રા ઊંટ હે વો વો જો ઢોણ વાસ્તે બહુ પ્રસિદ્ધ હે ઊંઠા રે દેવતા રે રૂપ મે તો આપ બતાયો કે પાબુજી હે પર ઊંઠા રી દેવી રે રૂપ મે અંતા દેવી ને પૂજ્યા કરે
0: બિલકુલ સહી કયો મંજુ જી ઓર યુ ભી દેખા નહીં તો આપણા માટે પર્યટક હૈ જીકો ખૂબ ચાવસુ આવે ઊંટારી સવારી કરે થાર ધોરા મેં આજ ભી આપણે દેખ લો ઇતી મતલબ ગરમી મેં ભી પર્યટક જી કા આવે ઊંટારી સવારી કરે બિના પાછા કોની જાય
1: બિલકુલ આ પણ ઊંટ રી એક ઓળખાણ હૈ અટારી પર ઊંટ રે અબે આભૂષણ રી વાત કરલા પૂનમજી
0: બિલકુલ તો ઊંટા રે ગળે રો આભૂષણ હૈ વો ગોરબંદ કહેલાયા કરે ઊંટા રે મુંહ રો આભૂષણ મોરકા કહેલાવે પૂંછ રો આભૂષણ પરચણી નાક રે મહિને પહેરાઈ જાણન વાળી લકડી રી કીલ ગિરબાણ કહેલાયા કરે ઓર પગારે આભૂષણ ને ગોડિયો કહ્યા કરે હે
1: બિલકુલ ઓર ઊંટ રે માથે રાખી જણ વાળી કાઠી હૈ ઊંને પલાણ ક્યા કરે ઓર ઊંઠ રે ઉપર રાખી જણ વાળી જકી કાઠી ઉપર ગાદી રખે હૈ ઇને મેલખુરી ક્યા કરે ઉણી પ્રકાર અગર બુઢો ઊંટ રહે તો ઉને પાકટ કહેવે ઓર છોટો બચ્ચો અગર ઊંટ રો હૈ તો ઉને ટોડિયો ક્યા કરે
0: બિલકુલ ઓર ડોલને વાળે ઊંટને જીકો ડોલણિયો ક્યા કરે હૈ
1: બિલકુલ
0: ઓર ઊંટ રી ખાલ પર જો ચિત્રકારી કરી જાય કરે વા ઉસ્તકલા કહેલાય કરે ઊંટ રે બાલ સુ કંબળ ખેસ દરી એ સગળી ચીજા બનાઈ જાય કરે જો ઠંડ રે મહિને ઘણી ગરમાટ દયા કરે ઓર ઊંટ જદ ભી બીમાર હો જાય કરે તો રાત્રે સમય રેવારી જાતિ રા ભોપા એવે ફળ વાચન કર્યા કરે
1: બિલકુલ

0: પછી તેમ આકાશવાણી ઓર ડીટીએચ રો વિજ્ઞાપન રો એની તો ને વિજ્ઞાપન માયને ભી આપને ગાના રી એક લેન
1: હવે
0: કાલુડી હે ઉન માયને
1: 4500 વેલ્ટી આઈ મને.
0: અચ્છા કો બહોત બઢિયા વાત હે 4500 આપન લાડુ નહીં ખોયા કોઈ વાત નહીં. લેકિન હવે આપ બતાવો કે ઇન અલાવા આપ ઓર ભી ગીત લિખે જીકા બહોત ફેમસ.
1: હા ગણે લખ્યા લડકી માં લખે બતાવું આપને.
0: હા વો બતાવો
1: ઇન માં લખ્યો. અરે કદ કી હોગી બ્યાવ જોગ મેં કદ પરણાસી માં વડલી સંગ સહેલ્યા સગલી પરણી રહી કુંવારી ડાવડલી હરસાવે પર બાટા જોઉં અબ કી બારી આવેલા કોઈ જીવન સાથી આને ડોલી મેં લે જાવેલા મારે મન રી મન મેં રેગી કદ લાગેલા જાતડલી સંગ સહેલ્યા સગળી પરણી રહી કુંવારી ટાવડી અંતિમ યો માં ગવરજા પગલ્યા પૂજું અબ કે સાવે પરણા દે કાળો ગોરો કોઈ મિલે તું મારા પેરા કરવા દે અબ કી તીજ ને ખાલી જાવે બેટી જો હું બાટડલી સંગ સહેલ્યા સગળી પરણી રહી કુંવારી ડાવડલી.
0: વાહ વાહ વાહ. મતલબ ધૂન વાઈજ રાખી લેકિન મને પહેલી ઓ છોરા મતે હો ચલાવે કુંવારો ટાબરી અને આ ડાવડલી માતા આવી.
1: હા
0: મતલબ બાર વાર ચીજે લેકિન દોના વાસ્તે છોરા વાસ્તે બી છોરી વાસ્તે બી હો બડી આ પ્રયોગ કર્યો પછી તો ઓ ગાણો બી ફેમસ હે.
1: હા બહોત ખબર.
0: સ્ટેજ વગર માતે જાવ જતા ઇન માતે ડાન્સ વાન્સ ભી હોય કે ઇન માતે ડાન્સ
1: કે કરે લડકી ડાન્સ કરે
0: ડાન્સ ભી કરે આપ પછી એક નાટક વાટક કરા કામ ભી કરી આપ ખૂબ
1: નાટક.
0: હા
1: જો તું હું ભલે નાટક મેજ કર્યો.
0: અચ્છા થોડો બતાવો ને બારે મેં કયો નાટક હો ઓર
1: મેં કર્યો લાલસ નાટક.
0: અચ્છા
1: લાલસ નાટક હો લાલો પહેલે હોલોલ કોને બનેડો કોલેજ માં કરતા મેં.
0: અચ્છા કોલેજ ખુલે સ્ટેજ માતે
1: નહીં બંધ હોલ હે ને કોલેજ મેં જસન કોલેજ મેં
0: જસન કોલેજ જી કો હોલ હે. હા
1: ઉઠા કરતા.
0: અચ્છા તો ઉનો કઈ કઈ કી કરે ઉ ટાઈમ કઈ ઉંમર રહી આપ કોલેજ મેં રહ્યા વાલા.
1: મેં ઉ ટાઈમ ટીચર હો સા.
0: અચ્છા આપ ટીચર બની ગયા બાદ.
1: મેં
0: આ બતાઈ કો નહીં આપ કે ટીચર બની ગયા આપ.
1: ટીચર તો સન 60 ઉ ટીચર હો મેં.
0: અચ્છા કિનો મ્યુઝિક રા.
1: હા નહીં તો મેં સબ સબ્જેક્ટ ઓપ્શનલ કોર્સ પઢાવતો.
0: અચ્છા
1: ઓર બીજા સબ્જેક્ટ પઢાવતો. હમ ઓર માણસ જતી સ્કૂલ હી તો મને કોઈ રોકતા ટોકતા કોને મેં બહાર પ્રોગ્રામ જેવું જાવતો જાવતો ફેલો કરતા સાહેબ.
0: તો ઓ નાટક રો શોખ કી કર લાગે ભાઈ ગાણા રહા થા આતે
1: શરૂ સે એકલા સા મે સબ જગ્યા છોટો બચ્ચા ને નાટક કરાવતો મે.
0: હમ
1: તો પર નાટક મે લેડીઝ ની આવતી
0: લેડીઝ ની જેન્ટ્સ ઇજ
1: જેન્ટ્સ કરતા
0: જેન્ટ્સ જેન્ટ્સ તો ભાઈ લુગાયા બનતા
1: શેટર ને મળે આમ ટીચર ને મળે એક.
0: અચ્છા તો ઓ પછી ગાણ નાટક પછી કર્યો તો કિતા નાટક કર લ્યા આપ બારકુલ આપરે.
1: મેં સા કરીબ 5-7 નાટક એ કર્યા ઓર અબ કનેલાજી પંવાર સાવર થિયેટર હો પંવાર થિયેટર ઉન મેં 3-4 નાટક કર્યા બઢિયા.
0: એ હિન્દી મેં ઉતા યા પણ રાજસ્થાની ભાષામાં.
1: રાજસ્થાની મેં રાજસ્થાની પણ
0: હા તાકી હી દીધો લોગન સમજ માં આ
1: રાજસ્થાન માં ઉતા સાહેબ. પછી મેં કહી મેં કે પય મેનો જોક કોને મહિના ભર પ્રેક્ટિસ કરો એક શો હવે વા ખતમ
0: બસ ઓન બાદ મે
1: ઓર કોઈ ટિકિટ લાગતા કોને. હમ છોડ જો મેં સંગીત નું કુછ કો.
0: અચ્છા સંગીત રમાઈને પયા મિલ્યા
1: ખૂબ કમાય મહિમે.
0: અચ્છા સંગીત પર કઈ કઈ કરતા આપ ઉન મહિને.

0: શ્રી શર્મા કહ્યો કે યમુના નદીનું પાણી પાઇપલાઇન જરીયે રાજસ્થાન લાવણ રીમિયાદ તે કરતી રીચી હૈ.
1: किसाऊ के पानी को लेकर के सहमति बनाने का सभी राज्यों में किस तरह से बन सकती है उसके लिए बातचीत तो ही है. एक हरियाणा राजस्थान का यमुना का पानी उसकी पाइपलाइन उसके लिए गाइडलाइन तय की है कि जल्दी से जल्दी वो कैसे हो उसके लिए समय तय हुआ है. एक हरियाणा और राजस्थान का RRTS का मामला था उसमें सहमति बनी है कि वो हमारे राजस्थान तक दिल्ली हरियाणा और राजस्थान तक वो पहुंचे. इन सारे विषयों को लेकर के चर्चा हुई है.
0: મીટિંગ પાછે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની બતાવ્યો કે કિસાઉ બાંધ બણજાવણો હરિયાણા રાજસ્થાન અને દિલ્હીમાં પાણીની સમસ્યા હંમેશા સારું ખત્મ થઈ જવેલા. રાજ્ય સરકાર એક જિલ્લા એક ઉત્પાદ નીતિના તહેત 5 જિલ્લા સારું 18 કરોડ રૂપિયા વત્તા ખર્ચવાળી પરિયોજનામાં મંજૂર કિની હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસરી સદારતમાં રાખીજી મીટિંગમાં દોસા ચૂરૂ ડીડવાના કુચામન ફલોદી અરબાલોત્રામાં આ કામા સારું 10 કરોડ 76 લાખ રૂપિયા જારી કરી છે. એ તહેત દોસા અર ડીડવાના કુચામનમાં ભાટા ઉદ્યોગ, ચૂરૂમાં લકડીનું બણ્યા સામાન, ફલોદીમાં સોનામુખી ભંડારણ, અરબાલોત્રામાં ટેક્સટાઇલ ડિજિટલ પ્રિન્ટિંગ સારું નુઆ સેન્ટર અર લેબ ખોલ્યા ચાવેલા. રાજ્યમાં કાનૂન વ્યવસ્થા મજબૂત બનાવણ અર અપરાધિયા માથે કાબૂકરણ સારું પોલીસ મુખ્યાલય રેઓરૂ 2 દિનરો નાકાબંધી અભિયાન ચલાઈ છો. અભિયાનરા તેત 727 ઠોણા ગાડીયાની જાંચ કરી છે. અતિરિક્ત મહાનિદેશક વી કે સિંહ બતાવ્યો કે જાંચ દરમિયાન 7000 બત્તા ચાલાન કરી છે. પ્રદેશમાં ડિજિટલ જનગણના 2027 બારામાં જાગરૂકતા અભિયાન ચલાવ્યું જા રહ્યો હૈ. ભીલવાડા જિલ્લામાં કલેક્ટર, SP, સાંસદ અર વિધાયક ખુદ ડિજિટલ જનગણના કિની. શહેરમાં નેરી નેરી ઠોણા હમારી જનગણના હમારા અધિકાર સરીખા નારાવાળા પોસ્ટર લગાર લોગાને ઇનું જુડબારી સીખ દી જા રહી હૈ. ઝુંઝુનુમાં આજ પ્રગણકા સારું ખાસ શિબિર લગાઈ ચ્યા. અરબ મોસમ પ્રદેશરા ઉત્તરાદ આતુણી અર ઉગણી હલકામાં જોરદાર ગરમી પડ રહી હૈ. મોસમ વિભાગ મુજબ આજ ફલોદી સબુ ગરમ રહ્યો, જઠે પારો 46.8 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છો. જેસલમેરમાં દિનરી વગત તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરી છો. બાડમેર, બીકાનેર અર ચિત્તોડગઢમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કર્યો. જેસલમેર, બાડમેર, બાલોત્રા અર બીકાનેરમાં લૂરા હાલાત રહ્યા. રાજધાની જયપુરમાં લૂ સરીખા હાલાત વિચે કઈ ઠોણા પ્રશાસન સડકામાંથે પાણીનો છિડકાવ કરવાયો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુર પાકિસ્તાનનું લાગોળી સરહદ કનેરા હલકામાં કાલે જબરદસ્ત લૂ બાજણ સારું ચેતાયો હૈ. ઇસાગઈ કઈ જિલ્લા સારું ઓરેન્જ એર યેલો એલર્ટ જારી કરી છો હૈ. એ વિચે રાજ્યના ઉત્તરાદ ઉગણી હલકામાં કઠે કઠે આજી આંધી ચાલી અર બિરખાફી. ઝુંઝુનું જિલ્લામાં મિલાવટખોરી ખિલાફ સ્વાસ્થ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન મોટી તાદાદમાં ખાણપીણ ચીજાના નમૂના માનક મુજબ નહીં મળ્યા. મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર છોટેલાલ ગુર્જર બતાવ્યો કે જનવરી 2025 હું માર્ચ 2026 તાં જિલ્લામાં ખાસ અભિયાન રાતે અતલિયા જે 837 નમૂનામાં આવ્યું 223 તે માનકા માથે ખરા નહીં ઉતર્યા. સલુમ્બરરા PMC રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં વિધાયક શાંતા અમૃતલાલ મીણા આજ સંવિધાન કક્ષ અર ડિજિટલ બાલ પુસ્તકાલય જનતાને સોંપ્યા. એ મોકે વિધાયક વિદ્યાર્થીઓ નુઆ સુવિધાનો ફાયદો લેવણ બાબત કહ્યો. વે DFMT મધુ ટીન શેટ લગાવણરા કામની શરૂઆતી કિની. યુવા કાર્યક્રમ અર ખેલ મંત્રાલય ગૃહ મંત્રાલય સાગે મિલર વિકસિત વાઇબ્રન્ટ ગ્રામ પ્રોગ્રામ 2026 સારૂ માઈ ભારત પ્લેટફોર્મ માથે રાષ્ટ્રીય સ્તરરી સવાલ જવાબ રી હોડ સારૂ કિની હૈ. પ્રશ્નોત્તરી હોડ આવતા મહિના ફેવણવાળા સીમાવર્તી ગ્રામ સહભાગીતા કાર્યક્રમમાં નોજવાનારા ચયન કાર્યક્રમરો પહેલો દોર હૈ. ઈ ઓનલાઈન હોડમાં 20 મઈ તઈ ભાગ લ્યો જા સકે હૈ. IPL ક્રિકેટમાં આજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અર કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો ફેલા. ઓ મેચ અબુ થોડી દેર પછી 7:30 રાયપુરમાં શરૂ ફેલા. અંક તાલિકામાં ફિલહાલ કોલકાતા નાઇટ રાઇડર્સ 8મી ઠોડ માથે હૈ, જતકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દુજા પાયદાન માથે હૈ. આખિરમાં ખાસ સમાચાર એક ફેરું સુન લી રહો.

0: બહુ મોટો કામ કર્યો હો.
1: પછી હું ઘણા કે નહી મિન કાને કે દેખ્યા મળ્યો. હું તો કહું મારો તો કે ભાઈ કોઈ હે જીકો ઈશારો હમજ ના રહી સમજે.
0: બિલકુલ નવલો બાબા,
1: એ તો હસાવતા ઇતા હા
0: હસાવતા સા નવલો.
1: હા દુનિયા ને હું દુજો ને હેંગ બાતો છે તે હું દેખ્યો.
0: હા હા નવલો બાબા,
1: થર માં તો એ આજે મારો મન હોય કે ભાઈ આ ચીજ છે. ઠીક છે,
0: મોટો હાસ્ય કલાકાર. હા
1: હા, તો આની કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ચડાવા
0: ચડાવા સા નવલો બાબા.
1: ભલે
0: ભલે, મેં આપને બતું ટી બાલા સરસ્વતી જી બારે મેં. એ આપણે જુકો ભારત ની પ્રસિદ્ધ ભરતનાટ્યમ રી નૃત્યાંગના હી, ઓર એ જુકો સંગીત નાટક અકાદમી પુરસ્કાર ભી સન્માનિત હી, ઓર બાદ મેં એને પદ્મ વિભૂષણ ભી મિલ્યો.
1: હા ભાઈ, દેખો કે આપરી અદાકારી કલાકારી રે પણ હે જુકો એ નામ કર્યો. આ દેખો કથકી હે, ભરતનાટ્યમ હે,
0: એસા નવલો
1: સબ હે. ઓ આ ઠીક હે ની, આપણે ગુમરી હે હે બાત.
0: ભારત મેં જુકો ઇતા પ્રદેશ હે નવલો બા, ઓર જગે જગે અલગ અલગ જુકો સંસ્કૃતિ ઓર જુકો વિરાસત હે અપણી.
1: હા હું મેં હે સા
0: હે સા નવલો,
1: તો આ ની કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ચડાવ. ભલે
0: ભલે, આ જુકો જન્મ જયંતિ હે ફખરુદ્દીન અલી અહેમદ જી ની, એ જુકો આપણે ભારત ના પાંચવો રાષ્ટ્રપતિ હા.
1: હા મનઠા,
0: ઓર આપણે આઝાદી ની લડાઈ મે ભી બહોત લડાયા.
1: અરે કેની ફખરુદ્દીન જી હું મળ્યો નો, આ ટોપી લગાવતા ને એકદમ કેની પતલા કે એકદમ એડા ફૂટ રહા.
0: હા સા નવલો,
1: આ બડા ગુણી વિદ્વાન મિનખ હા. ઓર બારે હાતો જુકો કેની કે ભાઈ નીવરા ભાટા મેલી જીડા ની.
0: હા સા નવલો,
1: તો આજ આ ભારત દેશ ની તરકી બાર હમ આવે
0: આવે
1: અત્યાચાર જુલમ અંગ્રેજા સહન
0: કર્યા
1: ઓર હજુકો આપણને આઝાદ કરાન ગયા, તો આની હજુ કોટી કોટી કહેની કે ભાઈ નમન કરા
0: કરા સા નવલો બા,
1: અને કીધુતરા ગુલ પેશ કરા ઓર હજુકો મંદિરેરા ફૂલ ચડાવું. ભલે
0: ભલે, મેં આપને બતું આ જન્મ જયંતિ હે સચ્ચિદાનંદ રાઉતરાયજી.
1: હા,
0: એ જુકો આપણે ઉડિયા ભાષા રા સાહિત્યકાર હા, ઓર આપણે કઈ જુકો કવિતાવા ઓર ઉપન્યાસ કહાની લખી હી, ઓર વાણે જુકો ઉડિયા ભાષા રે જુકો સાહિત્ય મે યોગદાન વાસ્તે પદ્મશ્રી ઓર સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓર જ્ઞાનપીઠ પુરસ્કાર.
1: સાચી વાત છે, દેખો સા ગુણી વિદ્વાન હા. અરે આપ રિઠોડ માં છોકો કામ કર્યો તો બાને કોઈ નહીં ભૂલ શકે. કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ચડાવા
0: ચડાવા સા.
1: ભલે
0: ભલે, મેં આપને બતું રોનાલ્ડ રોસ જીરે બારે. એ જુકો મૂળતા તો આપણે જુકો બ્રિટિશ હા, લેકિન આપણે અલમોડા ઉત્તરાખંડ મેં પેદા હોયા હા.
1: હા ઠીક હા, માઈ તાન એટલે ગાઓ.
0: બિલકુલ બિલકુલ, બ્રિટિશ ચિકિત્સક હા નવલોબા, ઓર બાદ મેં જાણી યાને નોબેલ પુરસ્કાર ભી મિલ્યો.
1: મિલ્યો ભાઈ, દેખો બે તો ભારત રા સપૂત હોગા સા.
0: હોગા સા નવલોબા
1: ભાઈ, ઘણી હે જુ કે ની કે અંગ્રેજ હા, પણ અટે બસ ગા નટે હે જુ કે ની ભારત ભૂમ માતે રે પરા ના આપરો કામ કર્યો તો આજ અપરદેશ રૂ નામ હોયો.
0: હોયો સા નવલો,
1: તો આની કોઈ ભૂલ શકે. કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ચડાવા. ભલે
0: ભલે, મેં આજ બતું આજ જુકો જન્મદિન હે કૈલાશ વિજયવર્ગીય જીરો જન્મદિન હે. એ જુકો આપણે મધ્ય પ્રદેશ આવે ઓર એક ભારતીય રાજનીતિજ્ઞ હે, ઓર આપરે જુકો સીટ ઉ પાંચમી બાર લગાતાર વિધાયક ચૂંટણા આવ્યા.
1: વાહ સા વાહ, બઢિયા. દેખો જગચાવી સેવા કરે મિનક આપી કે નહી કે ઓદે માથે બેઠાવે, તો અને કોટી કોટી બધી હે. આર હે જુકો કે ની ભાઈ શુભકામનાઓ. ભલે
0: ભલે, મેં આપને તો આ જન્મ દિવસ હે શ્રી શ્રી રવિશંકર જીરો. એ આપણે જુકો તમિલનાડુ તાલુક રાખે નવલોબા, ઓર આપણે એક આધ્યાત્મિક ગુરુ હે આપણે.
1: અરે હા સા, જીવન નો માર્ગ બતાવે.
0: બિલકુલ બિલકુલ,
1: રવિશંકર જી ને હું દેખ્યો હું. અર બે જોધપુર આયા છે તો હું બહુ મળ્યો. અર બે કે નહી હસમુખ મિનક હે, મિનક ને કે નહી કે જિંદગી જીવન રો કે તરીકો બતાવે.
0: તરીકો બતાવે નવલોબા, યાને જુકો ભારત સરકાર પદ્મ વિભૂષણ નું સન્માનિત કર્યો, ઓર દુનિયા ભરી જુકો 16 વિશ્વવિદ્યાલય હે યાને ડોક્ટરેટ ની ઉપાધિ નવાદી.
1: તો ડોક્ટર હો ગયા.
0: એ ડોક્ટર હો ગયા.
1: જિંદગી જીવન ના એક તરીકા એક લાલ.
0: બિલકુલ બિલકુલ,
1: તો આની હજુ કોટી કોટી બધી હે
0: બધી હે.
1: ઓર ભગવાન ને હાજત જ રાખે. ઓર ચોકા કે ની આ મિનકા ને માર્ગ બતાવતા રહે.
0: બિલકુલ ના,
1: એ વાત મોટી હે. ઓ બીજો તો મકાઉ હે ભલે કોઈ ઓ આ તો કે કોની અમે થે યુ કરો કે ભાઈ એક અરજી શું ઉણા
0: દો. ઉણા દો
1: હા, અરજી શું ઉણા
0: ઉણા નો.